0: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્ય જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 9 જૂન અને સ્ટુડિયોની ગલિયાણમાં 10:01 થઈ ગઈ છે. ને ભાઈ કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. કહેવાય ને કે ભાઈ તમે દુઃખ પર ધ્યાન આપશો તો તમે દુઃખી જ રહેશો અને સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી જ રહેશો. ને તો હંમેશા સુખી જ રહેશો, આપણે જેના પર ધ્યાન આપીએ છીએ ને એ વસ્તુ આપણી પાસે ભાઈ સક્રિય થઈ જાય છે ને અને આપણા જીવનમાં પ્રવેશી જાય છે. આ જ કુદરતનો એક નિયમ છે. એટલે કહેવાય ને કે જ્યારે આપણે દુઃખને આપણે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે દુઃખ આવે છે અને સુખના ઉપર આપણે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણે ધ્યાન આપીએ છીએ તો આપણને સુખ મળે છે. એટલે જે વસ્તુ ઉપર આપણે સક્રિય થઈ જાય છે ને એ જ આપણા જીવનમાં પ્રવેશ થઈ જાય છે. બસ તો એક સુંદર મજાનો એક ગરબો લઈ લે ભાઈ હિમાલય વ્યાસના વાચમાં લેવામાં આવેલું તમારા માટે.
1: દરરોજ 10-11 આવો અમારી સાથે.
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
3: RM3 Manoranjan Radio.

સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. ની સ્ટુડિયોની ઘડિયાળમાં 10:09 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે ભાઈ આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો ને અમારો સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાનું આપણે આગલું ગીત લઈ લે. આવું જ રહેશે એલ્બમમાંથી લેવામાં આવેલું તમારા માટે સ્પેશિયલ.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર. તો શ્રોતાઓ કહેવાય છે, જ્યારે આપણે એક પાણીના ટીપાની જ્યારે આપણે કે વાત કરીએ, તો પાણીનું ટીપું, એક ટીપું ગરમ તાવડા પર પડે ને તો ભાઈ નાશ પામે છે, અને કમળના પાંદરા પર પડે ને તો મોતીની જેમ ચમકવા લાગે છે ને. જ્યારે અને એ જ પાણીની ટીપું જ્યારે છીપમાં પડે ને તો ભાઈ એક મોતી બની જાય છે. પાણીનું ટીપું તો એ જ છે, બસ સંગતનો ખાલી ડિફરન્ટ છે. એટલે કે કોની સાથે તમે સંગત કરો છો, એસોસિએશન કરો છો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ચાલો એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. બસ એક ચાન્સ એલ્બમમાંથી લેવામાં આવેલું સુંદર મજાનું ગીત બ્રિજ લો.

નથી પડતી ને. તો ભાઈ આપણે કહેવાય ને કે ભાઈ જ્યારે ભૂલ બીજા કરે ને ત્યારે ભાઈ કહેવું વધારે સહેલું છે ને, અને જ્યારે આપણે એ ભૂલ કરીએ છીએ ને એ સ્વીકારવી ઘણી અઘરી છે. એટલે કહેવાય ને કે ભાઈ જ્યારે બીજા ભૂલ કરે છે તો ભાઈ આપણે સહેલાઈથી ભૂલી દઈએ છીએ, ને જ્યારે એ જ ભૂલ આપણે કરીએ છીએ ને ત્યારે ભાઈ સ્વીકારવાની ઘણી અઘરી થઈ જાય છે ને. એની સાથે આપણે સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. આકાશના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી ગીત છે 2019 નું ઓન યોર વે.

વરિષ્ઠ ડુનિંગલર માં 10 વાગીને 30 મિનિટ થઈ ગઈ છે અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. તો કહેવાય છે ને કે ભાઈ જિંદગીમાં જ્યારે લાઈફની આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ને તો ભાઈ જિંદગીમાં પ્રેમ અને માનમાંથી એકને પસંદ કરવાનું થાય ને તો ભાઈ ત્યારે માન પસંદ કરજો. કારણ કે તમને કેમ ખબર છે, કેમ કે જે માણસ તમને માન ના આપી શકે ને તે તમને ક્યારે પ્રેમ પણ ના આપી શકે. એટલે કહેવાય છે ને કે જ્યારે તમને બે વસ્તુમાંથી કોઈક એક વસ્તુ ચૂઝ કરવાની આવે ને, જ્યારે માન અને પ્રેમમાંથી જે વ્યક્તિ તમને માન આપે છે ને એ જ વ્યક્તિ તમને પ્રેમ કરી શકે છે. અને જ્યારે આપણે પ્રેમની વાત કરીને તો પ્રેમ એવી વસ્તુ છે કે પ્રેમ જ્યારે આપણે પોતાની જાતને કરતાં શીખીએ છીએ ને ત્યારે જે પ્રેમ આપણે બીજાને આપી શકીએ છીએ. તેવું જ એક સુંદર મજાનું આપણે એક પ્રેમ રહેલું ગીત લઈ લઈએ ગુજરાતી મેસેપમાંથી લેવામાં આવેલું ઓન યુ વે.

પણ શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જ્યારે આપણે કંઈક શીખવું હોય ને દવે પક્ષીઓ પાસેથી શીખવું જોઈએ, કારણ કે જ્યારે પક્ષીઓ સાંજે પાછા એના પોતાના માળામાં આવે છે ત્યારે એમના ચાંચમાં એક દાણો પણ નથી હોતો. એટલે કે પક્ષીઓ સવારના નીકળે છે, સાંજે જ્યારે ફરીથી એમના માળામાં આવે છે તો ભાઈ એના ચાંચમાં એક દાણો નથી હોતો. એ કાલને ચિંતા નથી કરતો કે કાલે શું થવાનું છે. એટલે કહેવાય ને કે ભાઈ જ્યારે આપણે ભવિષ્યની ચિંતા કરીએ છીએ, વર્તમાન છે, વર્તમાનમાં આપણે સારી રીતે જીવે, આનંદ માણી લઈએ ને, ભવિષ્યમાં શું થવાનું છે કોને ખબર છે. એની સાથે આપણે એક સુંદર મજાનું એક ગીત લઈ લે, આદિત્ય ગઢવી અને સિદ્ધાર્થ બાવસાના અવાજમાં લેવામાં આવેલું પંખીરી.

બસ ભાઈ તમારી સાથે વાતો કરતાં કરતાં ભાઈ આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ફરીથી મળીશું બપોરના 2:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.